0: SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
1: આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
2: નમસ્કાર, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વયવરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ. આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છો તેવા એબરિજિનલ અને તે ધરતીના માલિક એવા એબરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. મિત્રો, આજે એટલે કે 3 જૂન અને બુધવારના કાર્યક્રમમાં હું વત્સલ પટેલ આપનું સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં આપણે હંમેશની જેમ માહિતીસભર અહેવાલો, આપણા રોજિંદા જીવનને અસર કરતા ઓસ્ટ્રેલિયાના અને ભારતના સમાચાર મેળવીશું. તો આજના કાર્યક્રમમાં કયા અહેવાલો લઈને આવ્યો છું તે જણાવી દઉં. તો પ્રથમ વાત કરીશું માઉન્ટ એવરેસ્ટ વિશે. નેપાળમાં આવેલા માઉન્ટ એવરેસ્ટને સર કરવાનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે અને તેનું વેપારીકરણ થઈ રહ્યું છે. તો અંગે નિષ્ણાતો કેવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે એ વિશે વાત કરીશું. ત્યારબાદ મીરાનીબેન તમારી મુલાકાત કરાવશે ઓસ્ટ્રેલિયામાં પોતાના દીકરાના ઘરે આવેલા શારદાબેન હીરપરા સાથે. તે ઓસ્ટ્રેલિયામાં આવીને પોતાનું સોશિયલ મીડિયા પેજ ચલાવી રહ્યા છે, તો એમની સાથે વધુ વાત કરીશું. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે ટ્રેનિંગ વિઝા સબક્લાસ 407ના નામથી થઈ રહેલા શોષણ વિશે કડક કાર્યવાહી શરૂ કરી છે, તો એ વિશે પણ વાત કરીશું. તથા ગીત સંગીતની મજા માણીશું અને હંમેશની જેમ ભારતના સમાચાર રજૂ કરશે હિરેનભાઈ મહેતા. મિત્રો, ઓસ્ટ્રેલિયામાં સત્તાવાર રીતે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને દેશના વિવિધ ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તો તમે આ ઠંડીમાં તંદુરસ્ત રહેવા માટે કયો સંકલ્પ લીધો છે જણાવો મને. તમારા સંદેશા મોકલવા માટે મને મેસેજ કરો. અમારો નંબર છે 0439799767. તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી.

0: 3 જૂન 2026ના મુખ્ય સમાચાર આપ સાંભળી રહ્યા છો વત્સલ પટેલ પાસેથી SBS ગુજરાતી પર. પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનના સૈનિકોને તાલીમ આપવાના પ્રયત્નોના ભાગરૂપે ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સના જવાનોને આગામી અઠવાડિયે પોલેન્ડ મોકલવામાં આવશે. સંરક્ષણ મંત્રી રિચર્ડ માલ્સે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન સૈનિકો મૂળભૂત પાયાદળ કૌશલ્ય, નેતૃત્વ અને લશ્કરી કુશળતા શીખવવા માટે નોર્વેની આગેવાની હેઠળના ઓપરેશનમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા વર્ષ 2023થી યુકે સ્થિત ઓપરેશન દ્વારા સમાન રીતે સહાય પૂરી પાડી રહ્યું છે, પરંતુ સરકારે હવે જણાવ્યું છે કે તે યુક્રેનને નજીકથી તાલીમ આપવા માટે કટિબદ્ધ છે. વિદેશ પ્રધાન પેની વોંગે AUK US સબમરીન સોદામાં તાજેતરના ફેરફારનો બચાવ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ એડ હ્યુસિકે સરકાર ફરીથી વાટાઘાટો કરવી જોઈએ તે અંગે દલીલ કરી હતી. લેબર પક્ષના બેકબેન્ચરે જણાવ્યું હતું કે આ સોદા વિશે લેબર પક્ષમાં થોડી અશાંતિ છે અને તે સરકારને કરાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પર પુનઃવિચાર કરવા માટે હાકલ કરી રહી છે. યુરોપિયન યુનિયનની નવી ડિજિટલ એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમને કારણે યુરોપિયન યુનિયનની મુસાફરી કરતા ઓસ્ટ્રેલિયનોને ચેતવણી આપવામાં આવી છે કે તેમને 4 થી 6 કલાકના વિલંબનો સામનો કરવો પડી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સ એન્ડ ટ્રેડના સ્માર્ટ ટ્રાવેલર એલર્ટે ચેતવણી આપી છે કે તાજેતરમાં રજૂ કરાયેલી એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમને કારણે કેટલાક મુસાફરો ફ્લાઇટ્સ ચૂકી ગયા છે. નવી સિસ્ટમ એપ્રિલના અંતમાં રજૂ કરવામાં આવી હતી, જે EU સિવાયના નાગરિકો માટે ડિજિટલ ઓળખ રેકોર્ડ પ્રદાન કરે છે, જે મુસાફરોને સરહદ નિયંત્રણોમાંથી પસાર થયા વિના અથવા દરેક દેશ માટે વિઝા મેળવ્યા વિના શેંગેન વિસ્તારની મુલાકાત લેવાની મંજૂરી આપે છે. શેંગેન વિસ્તારમાં 29 યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે, જે સામાન્ય સરહદ નિયમો વહેંચે છે. સિડનીના હાઇડ પાર્કમાં આર્ચીબાલ્ડ ફાઉન્ટેનમાં અથડામણમાં ફસાયેલા ડ્રાઈવર પર પોલીસે આરોપ લગાવ્યા છે. અધિકારીઓએ આરોપ મૂક્યો હતો કે 21 વર્ષીય ફ્રેન્ચ નાગરિકે બુધવારે વહેલી સવારે અથડામણ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે તેની પર બેદરકારીથી ડ્રાઇવિંગ, સલામત રીતે રિવર્સ ન કરવા અને લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ વ્યક્તિ પછીની તારીખે કોર્ટમાં હાજર થશે. હાઉસિંગની મંજૂરીમાં ઘટાડા માટે રિઝર્વ બેંકને દોષિત ઠેરવવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના નવીનતમ આંકડા દર્શાવે છે કે એપ્રિલમાં મંજૂર કરાયેલા નવા ઘરોની કુલ સંખ્યા પાછલા મહિનાની તુલનામાં 3.4% જેટલી ઘટી છે. તેમ છતાં બ્યુરોએ જણાવ્યું હતું કે મંજૂર કરવામાં આવતા મકાનોની સંખ્યા હજી પણ વાર્ષિક ધોરણે 10.2% વધારે છે. વેસ્ટપેકના અર્થશાસ્ત્રી નેહા શર્માએ જણાવ્યું હતું કે મંજૂરીના ડેટા બજારની અપેક્ષાઓ કરતાં ઘણા ઓછા છે, પરંતુ મંજૂરીઓ ઊંચા વ્યાજદરની અસરોના કારણે પ્રભાવિત થઈ છે. બીજી તરફ હાઉસિંગ મિનિસ્ટર ક્લેર ઓનેલે મંજૂરીના આંકડાને પ્રોત્સાહક ગણાવ્યા હતા. SBS ગુજરાતી પર આ હતા બુધવાર 3 જૂન 2026ના મુખ્ય સમાચાર. મિત્રો, માઉન્ટ એવરેસ્ટનું વેપારીકરણ થઈ રહ્યું છે તેવી ચિંતા નિષ્ણાતોમાં હાલમાં પ્રવર્તી રહી છે, તો એ વિશે વધુ વાત કરીએ સુષેણભાઈના આ અહેવાલમાં.
1: સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતી ની મુલાકાત લો અથવા SBS ગુજરાતી ને ફેસબુક પર ફોલો કરો.
2: નેપાળનો પર્વતારોહક સમુદાય માઉન્ટ એવરેસ્ટ સર કર્યાની 73મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે, પણ સાથે સાથે ત્યાં થતી ભીડ અને વધતા તાપમાનની ચિંતા પણ વધી રહી છે. નેપાળે વિદાશી ક્લાઇમ્બર્સ માટે અત્યાર સુધીનું સૌથી વધુ 494 પરમિટ આપી છે અને એવું મનાય છે કે 900થી વધુ લોકો ટોચ પર પહોંચ્યા છે. દુનિયાનો આ સૌથી ઊંચો પર્વત હવે બહુ ખતરનાક અને વધુ પડતો કમર્શિયલ એટલે કે તેનું વ્યાપારીકરણ થઈ ગયું હોય તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. વિગતો જાણીએ આ અહેવાલમાં.

0: સર એડમંડ હિલરી અને તેન્ઝિંગ નોર્ગેએ પહેલીવાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. એના 73 વર્ષ પૂરું થવા નિમિત્તે નેપાળની રાજધાની કાઠમાંડુમાં એક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં દુનિયાના સૌથી ઊંચા પર્વતની ટોચ પર હજારો લોકો પહોંચ્યા છે, જેમાં 18 વર્ષની બિયંકા એડલર પણ સામેલ છે. તેણે જણાવ્યું કે લોકો જેવું વિચારે છે તેવું ટોચ પર પહોંચ્યા પછીનું પરિણામ
1: નહોતું. The triumphant feeling of getting to the top of Everest. Mm-hmm. I think it's not as incredible as many people think, because for me the hardest part of the climb was coming down. So yeah, I had to stay so focused, and that's when most of the accidents happen. So it's not as sort of euphoric as a feeling as people think, because we get to the top, it's really, really cold, it's dark. For me it was, and I was like, oh great, like I'm halfway now, I have to go all the way down what I've just climbed up.
0: મેલબર્નની આ સ્ટુડન્ટ 20મી મેના રોજ પહેલી સવારે ટોચ પર પહોંચીને એવરેસ્ટ સર કરનારી સૌથી નાની ઉંમરની ઓસ્ટ્રેલિયન બની ગઈ છે. પણ તે કહે છે કે ત્યાર પછી પણ ત્યાં ખતરો ટળ્યો નહોતો, અને આવું કહેવાવાળી તે એકલી નથી. એવું માનવામાં આવે છે કે આ વર્ષની એવરેસ્ટ ચડવાની સિઝન પર્વતના ઇતિહાસમાં સૌથી વ્યસ્ત રહી, જેમાં નેપાળે વિદેશી પર્વતારોહકો માટે રેકોર્ડ 494 પરમિટ આપી અને ટોચ પર પહોંચેલા લોકોની સંખ્યા 900થી વધુ હોવાનું મનાય છે. પણ ઘણા ક્લાઇમ્બર માટે ટોચ પર પહોંચવું એ માત્ર અડધી જ ચેલેન્જ હોય છે, કારણ કે એવરેસ્ટ ઉપર ચડવા કરતાં નીચે ઉતરવું વધારે ખતરનાક સાબિત થઈ શકે છે, જેવું કે બિયંકા એડલરને ખબર જ હશે.
1: Quite a long few days getting back to base camp, because we had, so I had summited from camp 4, I had summited and then gone back to camp 2, and that was a 23-hour climbing day, and then a few hours later I slept for a few hours, and then I had to go back through the ice fall from camp 2 to base camp, and that was extremely tiring as well.
0: જેમ જેમ ક્લાઇમ્બર્સની સંખ્યા વધી રહી છે તેમ તેમ સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું દુનિયાનો આ સૌથી ઊંચો પર્વત વધારે પડતો જોખમી અને કમર્શિયલાઇઝ થઈ ગયો છે. ટીકાકારોનું કહેવું છે કે સોશિયલ મીડિયા અને કમર્શિયલ એક્સપીડિશન કંપનીઓ અનુભવ વગરના લોકોને પર્વત પર ખેંચી લાવી રહી છે, જેઓ ઘણીવાર આમાં રહેલા જોખમને બરાબર સમજતા નથી. નથાનિયલ ડગલસ સિએટલના એક અમેરિકન પર્વતારોહક છે. તેઓ કહે છે કે અવારનવાર એવા લોકોને મળે છે જેમને પર્વતારોહણનો કોઈ અનુભવ જ નથી, પણ તેઓ એવરેસ્ટ સર કરવા પાછળ પડ્યા હોય છે.
2: Because of the social media stuff, I run into a lot of people who have never climbed a single mountain, but they really want to go climb Everest. And so they don't really understand like what mountaineering is and what it takes to actually summit Mount Everest and get back down safely.
0: આવા કપરા માહોલમાં એ અનુભવ બહુ જ મહત્વનો સાબિત થઈ શકે છે. 8000 મીટરથી ઉપર કહેવાતો ડેથ ઝોન આવેલો છે, જ્યાં ઓક્સિજનનું પ્રમાણ એટલું ઓછું હોય છે કે માનવ શરીર માટે ત્યાં જીવતા રહેવું ખૂબ જ મુશ્કેલ છે. થીજવી જાય તેવી ઠંડીમાં કલાકો સુધી ચઢાણ કર્યા પછી ક્લાઇમ્બર થાકી જાય છે, ડિહાઈડ્રેટ થઈ જાય છે, અને ઘણીવાર તેમનો ઓક્સિજન પણ ખતમ થવા લાગે છે. અહીં જ વધારે પડતી ભીડ જીવલેણ બની શકે છે, કારણ કે ક્લાઇમ્બરે ક્યારેક ટોચ પર લાંબી લાઇનમાં રાહ જોવી પડે છે. આ સિઝનમાં ઓછામાં ઓછા 5 ક્લાઇમ્બર્સ અને પર્વત પર કામ કરતા મજૂરોના મોત થયા છે, જેમાં મોટાભાગના લોકો ટોચ પરથી નીચે ઉતરતી વખતે માર્યા ગયા. સૌથી વધુ વખત એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ ધરાવતા કામી રીટા શેરપા કહે છે કે તેમણે વધારે લોકોને આ પ્રયાસ કરતા જોયા છે.
3: This year's expedition was a bit more crowded because compared to last year, the number of clients increased significantly. The government should regulate this to some extent.
0: એવરેસ્ટ ચડવાની આ વધતી માંગના જવાબમાં સરકાર હવે ટોચ પર કોણ જઈ શકે તેના નિયમો કડક કરવા અંગે વિચારી રહી છે. અધિકારીઓ એવા કડક નિયમો લાવવા વિચારી રહ્યા છે જેમાં પર્વતારોહકને પરમિટ મેળવતા પહેલાં ઊંચાઈ પર ચડવાનો તેમનો જૂનો અનુભવ સાબિત કરવો પડશે. પરંતુ એક્સપેડિશન ઓપરેટર્સ એવી દલીલ કરે છે કે ભીડ અંગેની ચિંતાઓ ક્યારેક વધારે પડતી બતાવવામાં આવી રહી છે. એક્સપેડિશન ઓપરેટર એસોસિએશન ઓફ નેપાળના ઋષિ ભંડારી કહે છે કે ક્લાઇમ્બર એક જ જગ્યાએ ભેગા થવાને બદલે અલગ અલગ કેમ્પ અને રસ્તાઓ પર વહેંચાયેલા હોય છે.
4: I'm disagreed that there was a more climber because Everest is 8,000 meter and people are climbing from 5,400 meter to 8,800 meter. So they are not in gathering, they are distributing in different camps and park. So there aren't that much climber in Everest according to the size, according to the distance of the mountain.
0: તેમ છતાં હાલની સિસ્ટમનો બચાવ કરતા એક્સપીડિશન ઓપરેટર પણ માને છે કે પર્વત પર એક સાથે કેટલા લોકો સુરક્ષિત રહી શકે તેની એક મર્યાદા છે.
4: ઇન વન ડે બેટર ટુ નોટ મૂવ મોર ધેન 250 પીપલ ઇન અ ડે. ધીસ ઇઝ અવર એક્સપિરિયન્સ એન્ડ વી આર ગોઈંગ ટુ કંટ્રોલ ઓન ધીસ ઇન ફ્યુચર એક્સપીડિશન.
0: છતાં જ્યારે ક્લાઇમ્બર્સની સંખ્યા કંટ્રોલમાં હોય ત્યારે પણ એવરેસ્ટ પોતે તો ગમે ત્યારે કંઈ પણ કરી શકે એવો અણધાર્યો જ છે.

0: આ સિઝનમાં રસ્તાના સૌથી ખતરનાક ભાગમાંથી એક એવા ખુંબુ આઈસફોલની ઉપર લટકી રહેલા બરફના એક ભયજનક અસ્થિર ટુકડાને કારણે ક્લાઇમ્બર્સ અઠવાડિયા સુધી અટવાઈ ગયા હતા. આ આઈસફોલ બરફના ટાવર, સીડીઓ અને ઊંડે ખીણો સતત બદલાતી ભૂલભુલામણી જેવી હોય છે, અને એમાંથી સુરક્ષિત રીતે રસ્તો કાઢવાની જવાબદારી ઘણીવાર શેરપા ક્લાઇમ્બર પર આવે છે, જેઓ પર્વતના સૌથી ખતરનાક વિસ્તારમાં એક્સપેડિશનને ગાઈડ કરે છે. બિયાંકા એડલર માટે એવરેસ્ટ પરથી મળેલા સૌથી મોટા પાઠોમાંથી એ એક છે કે ક્યારે આગળ વધવાનું માંડી વાળવું જોઈએ. ગયા વર્ષે ખતરનાક હવામાનને કારણે તે ટોચ પર પહોંચતા પહેલાં જ પાછી ફરી ગઈ હતી, અને તેણે કહ્યું છે કે આ જ નિર્ણયે કદાચ તેને આ વર્ષે ફરી ચઢવા માટે જીવતી રાખી. એસામ અલગાલિબનો SBS ન્યૂઝ માટેનો અહેવાલ આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
1: SBS ગુજરાતી

0: SBS લર્ન પર શિક્ષકો માટે અભ્યાસક્રમને અનુરૂપ ઓનલાઈન સ્ત્રોત ઉપલબ્ધ છે. sbs.com.au/learn ની મુલાકાત લો. એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ સમુદાયના પ્રશ્નોને વાચા આપતા સમાચાર અને અન્ય કાર્યક્રમ જુઓ NITV ચેનલ 34 પર તથા SBS ઓન ડિમાન્ડ પર. એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ સમુદાયના લોકોની સંસ્કૃતિ, રાજકારણ તથા સામાજિક પ્રશ્નોની ચર્ચા અને વિશ્લેષણ કરતો શો એટલે NITV નો કાર્યક્રમ ધ પોઈન્ટ SBS ઓન ડિમાન્ડ પર ઉપલબ્ધ છે. એવોર્ડ વિજેતા નાટકો, આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ અને ડોક્યુમેન્ટરીની મજા માણો SBS ની અવનવી દુનિયા. ચેનલ 30 પર SBS તથા ચેનલ 31 પર SBS વાઇસલેન્ડ ઉપલબ્ધ છે. સ્પોર્ટ્સમાં રૂચિ ધરાવતા લોકો માટે સાયકલિંગ, મોટર સ્પોર્ટ્સ, એથ્લેટિક્સ અને ઘણું બધું માત્ર SBS સ્પોર્ટ પર. sbs.com.au/sport ની મુલાકાત લો. SBS ઓન ડિમાન્ડ પર હજારો ટીવી શો તથા ફિલ્મો મફતમાં ઉપલબ્ધ છે. SBS ઓન ડિમાન્ડ એપ તમારા ફોન, સ્માર્ટ ટીવી, ટેબ્લેટ અથવા લેપટોપ પર ડાઉનલોડ કરો અથવા વેબસાઇટની મુલાકાત લો.
1: મિત્રો, વિરામ પછી ફરીથી એક વખત હું વત્સલ પટેલ આપનું SBS ગુજરાતી કાર્યક્રમમાં સ્વાગત કરું છું. મિત્રો, તમને કાર્યક્રમમાં જોડાતા થોડું મોડું થઈ ગયું તો જણાવી દઉં કે પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ માઉન્ટ એવરેસ્ટ વિશે વાત કરી. કાર્યક્રમમાં આગળ વધીએ અને હવે મેળવી લઈએ ભારતના સમાચાર હિરેનભાઈ મહેતા પાસેથી.
2: નમસ્તે મિત્રો, પ્રસ્તુત છે 2 જૂન મંગળવારની રાત સુધીના ભારતના સમાચાર. ભારત સાથેના સરહદી વિવાદમાં બ્રિટને મધ્યસ્થી કરવી જોઈએ એવા નેપાળના વડાપ્રધાન બલેન્દ્ર શાહના નિવેદનને ભારતે વખોડી કાઢ્યું છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈપણ દ્વિપક્ષી મામલાનો ઉકેલ બે દેશ વચ્ચેની મંત્રણાથી જ લાવવો જોઈએ. આ મહિને કૈલાસ માનસરોવરની યાત્રા શરૂ થઈ રહી છે અને ચીને અગાઉની જેમ ઉત્તરાખંડની સરહદથી ભારતીયોના આવવા જવાના રૂટ નક્કી કર્યા છે. થોડા દિવસ પહેલા એની વિધિવત જાહેરાત થઈ હતી. કેટલાક વર્ષોથી ભારતીયો ઉત્તરાખંડમાં આવેલા લિપુલેખ ઘાટથી તિબેટમાં પ્રવેશે છે અને કૈલાસ યાત્રા પૂર્ણ કરી એ જ રસ્તે પાછા ફરે છે. લિપુલેખ ઘાટ ભારત, નેપાળ અને તિબેટ એટલે કે ચીનના સીમાડા મળે એ વિસ્તારમાં છે અને લિપુલેખ તથા નજીકના કાલાપાની તરીકે ઓળખાતા વિસ્તારમાં ભારતના સૈનિકો વર્ષોથી તહેનાત છે. અલબત્ત નેપાળ આ વિસ્તાર ઐતિહાસિક રીતે પોતાનો હોવાનો દાવો કરે છે અને હમણાં ભારત અને ચીને કૈલાસ યાત્રાનો કાર્યક્રમ જાહેર કર્યો ત્યારે નેપાળે એમ કહીને એનો વિરોધ કર્યો હતો કે લિપુલેખ સરહદથી ભારતીયોને પ્રવેશવા દેવા માટે નેપાળ સરકારની મંજૂરી લેવામાં આવી નથી. એ પછી નેપાળે કહ્યું હતું કે લિપુલેખ અને આસપાસના વિસ્તારો ભારતે એની પાસેથી પચાવી પાડ્યા છે. 2 દિવસ પહેલા નેપાળના નવનિયુક્ત વડાપ્રધાન બલેન્દ્ર શાહે આખા મામલામાં નવો ફળગો ફોડ્યો અને કહ્યું હતું કે ભારતે નેપાળના અમુક પ્રદેશ પચાવ્યા છે, એમ નેપાળે પણ ભારતની અમુક જમીન પર કબજો મેળવ્યો છે. જોવાની વાત એ છે કે બલેન્દ્ર શાહે આ નિવેદન નેપાળની સંસદ સામે ઉચ્ચાર્યું હતું. પાછળથી નેપાળના વિદેશ મંત્રાલયે આ વિવાદ પર ઠંડુ પાણી રેડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે નેપાળના વડાપ્રધાને કહ્યું છે કે ભારત અને નેપાળ વચ્ચેનો સરહદી વિવાદ બ્રિટિશ શાસન સમયનો છે, એટલે એના ઉકેલ માટે બ્રિટને મધ્યસ્થી કરવી જોઈએ. બલેન્દ્ર શાહે તો ચીનને પણ આ વિવાદમાં સમાધાન કરાવવા સૂચવ્યું છે. સ્વાભાવિક છે કે ભારતે નેપાળના વડાપ્રધાનના નિવેદન સામે આકરી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે નેપાળ સાથેના સીમા વિવાદમાં કોઈ ત્રીજા પક્ષની દરમિયાનગીરીની જરૂર નથી. બંને દેશ વચ્ચે આ મુદ્દે ચર્ચા માટેની જે યંત્રણા છે એ પૂરતી છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે બંને દેશ વચ્ચેની 98% જેટલી સરહદ નામાંકિત થઈ ગઈ છે અને હવે જે અતિ અલ્પ પ્રમાણમાં જમીન માટે વિવાદ છે એના ઉકેલની દિશામાં ચર્ચા ચાલી રહી છે. દરમિયાન બ્રિટને પણ ભારત અને નેપાળ વચ્ચેના સરહદી વિવાદમાં ઝુકાવવાનો ઇનકાર કરી દીધો છે અને કહ્યું છે કે બંને દેશે મળીને જ અઘર્ષણનો નિવેડો લાવવો જોઈએ. નેપાળ પછી વાત ઓર એક પડોશી દેશની. નેપાળ સાથે વાત વિવાદની છે તો અહીં વાત સમાધાનની છે. હમણાં નવી દિલ્હીની મુલાકાતે આવેલા મ્યાનમારના પ્રમુખ હ્યુ મિન ઓંગ લેંગે ભારતને એવી હૈયાધારણા આપી છે કે મ્યાનમાર એની ધરતીનો ઉપયોગ ભારત વિરોધી કારનામા માટે નહીં થવા દે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં હ્યુ મિન ઓંગે એવી બાહેદારી આપી હતી કે મ્યાનમાર ભારતના હિતના વિરોધમાં હોય એવી કોઈ પ્રવૃત્તિ એની ભૂમિ પર ચલાવી નહીં લે. શ્રોતા મિત્રોને યાદ હશે કે દશેક વર્ષ અગાઉ ઈશાન ભારતમાં પ્રવૃત્ત કેટલાક વિભાજનવાદીઓને ભારતીય સેનાએ મ્યાનમારની હદમાં જઈ માર્યા હતા અને એમની છાવણીનો નાશ કર્યો હતો. વડાપ્રધાન મોદી અને બર્મીઝ પ્રમુખ વચ્ચે સીમા સુરક્ષા અને આપસી વ્યાપારના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. કહેવાય છે કે મોદીએ હ્યુ મિન ઓંગ લેંગ સાથેની વાતચીતમાં મ્યાનમારમાં લોકશાહી શાસન પ્રક્રિયા ફરી શરૂ કરવાની જરૂરત પર ભાર મૂક્યો હતો, જોકે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં મોદીએ એનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. મોદીએ માત્ર એટલું કહ્યું હતું કે પડોશી દેશો સાથે સારા સંબંધ જાળવી રાખવાની ભારતની નીતિ રહી છે. મ્યાનમારના લશ્કરી શાસનને હજી ઘણા દેશોએ માન્યતા આપી નથી, જોકે એના ચીન સાથેના વધતા જતા સંબંધને ધ્યાનમાં રાખી ભારતે મ્યાનમાર સાથે મંત્રણાનો દરવાજો ખુલ્લો રાખવો પડ્યો છે. ભારત અને મ્યાનમાર વચ્ચે 1600 કિલોમીટર લાંબી સરહદ છે અને ત્યાંથી કોઈ ભારત વિરોધી પ્રવૃત્તિ ન થાય એ માટે પણ એની સાથે સારા સંબંધ જાળવી રાખવા ભારત માટે જરૂરી બન્યું છે. સમાચાર બુલેટિનમાં આગળ વધીએ. કોક્રોચ જનતા પાર્ટી સંગઠનની સ્થાપના દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર મિની હુલ્લડ જેવો ઘાટ ઊભો કરનારા અમેરિકા સ્થિત ડિજિટલ મીડિયા પ્રોફેશનલ અભિજીત ડીપકે આ શનિવાર 6 જૂને દિલ્હી આવી રહ્યા છે. અભિજીત ડીપકે દિલ્હી આવી જંતર મંતર નજીક કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણીના ટેકામાં ધરણા કરવાના છે. ભારતની શિક્ષણ સહિતની પ્રણાલીમાં માળખાગત ફેરફાર કરવાના નામે એમણે થોડા દિવસ અગાઉ કોક્રોચ જનતા પાર્ટીની સ્થાપના કરી છે. એમબીબીએસ તથા પીડીએસ સહિતના તબીબી અભ્યાસક્રમો માટેની પ્રવેશ પરીક્ષા નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું પેપર ફૂટી જતા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. આશરે 22 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને હવે એમણે ફરીથી આ પરીક્ષા આપવી પડશે. આટલી મહત્વની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ભારે ટીકા થઈ રહી છે. પેપર લીકની ઘટના બની એ જ અરસામાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે દેશના બેરોજગાર યુવાનો માટે કોકરોચ એટલે કે વાંદા જેવો શબ્દ વાપર્યો હતો અને કહ્યું હતું કે આ યુવાનો વાંદાની જેમ સમાજમાં ઉપદ્રવ ફેલાવે છે. એમની આ ટિપ્પણી સામે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો. એ પછી મુખ્ય ન્યાયમૂર્તિએ એમના નિવેદન માટે ખુલાસો પણ કર્યો હતો. પુણેથી પત્રકારત્વની ડિગ્રી લીધા બાદ અમેરિકામાં ડિજિટલ મીડિયા વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરનારા અભિજીત ડીપકે એ શબ્દ પકડી કોક્રોચ જનતા પાર્ટીની રચનાની ઘોષણા કરી હતી અને જોત જોતામાં એના ફોલોઅર્સનો આંક કરોડોમાં પહોંચી ગયો. ભાજપે જોકે આવું સંગઠન બનાવવાના ડીપકેના પગલાંનો વિરોધ કર્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં ડીપકેએ એનો ભારત આવવાનો પ્લાન જાહેર કર્યો હતો. મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા એણે કહ્યું છે કે શનિવારે હું નવી દિલ્હી એરપોર્ટ આવી નજીકના પોલીસ સ્ટેશનથી ધરણા યોજવા માટે મંજૂરી મેળવવા પ્રયાસ કરીશ. જોકે એણે એવી શંકા પણ વ્યક્ત કરી છે કે સંભવત એની દિલ્હી એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવશે. એણે કહ્યું હતું કે દિલ્હી આવી કાનૂની પદ્ધતિએ શિક્ષણ પ્રક્રિયામાં પ્રવર્તી ગેરરીતિ સામે અવાજ ઉઠાવવા માંગે છે અને એને દેશના લાખો યુવાનોનું સમર્થન મળી રહેશે. નીટ જેવી પરીક્ષાનું પેપર લીક થાય તો એની જવાબદારી કોઈએ લેવી રહી અને આવી ઘટનાનું પુનરાવર્તન રોકવા સરકારે પણ એનું ઉત્તરદાયિત્વ સ્વીકારવું રહ્યું. સાઉદી અરેબિયામાં એક માનસિક વિકલાંગ બાળકના આકસ્મિક મૃત્યુ માટે જેને મોતની સજા જાહેર થઈ હતી એવા કેરળના યુવાન વતી ક્રાઉડ ફંડિંગ દ્વારા 34 કરોડ રૂપિયા ચૂકવીને એને ભારત પાછો લાવવામાં આવ્યો છે. આ રકમ પેલા બાળકના પરિવારને બ્લડ મની તરીકે ચૂકવવામાં આવી છે. ત્યારબાદ એ પરિવારે એની સામેનો કેસ પાછો ખેંચ્યો છે. અલબત્ત એ પહેલા યુવાને 20 વર્ષ ત્યાંની જેલમાં વિતાવ્યા હતા અને અત્યારે તો એની ઉંમર પણ 46 વર્ષની થઈ ગઈ છે. કેરળના કોઝિકોડ જિલ્લાનો રહેવાસી અબ્દુલ રહીમ 25 વર્ષની ઉંમરે રિયાદ ગયો હતો, જ્યાં એને એક માનસિક વિકલાંગ બાળકના કેરટેકર તરીકે નોકરી મળી હતી. જોકે નવેમ્બર 2006માં એ બાળકને હોસ્પિટલમાં લઈ જતી વખતે એની લાઈફ સપોર્ટ સિસ્ટમ અબ્દુલનો હાથ લાગવાથી નીકળી ગઈ હતી અને બાળક મૃત્યુ પામ્યો હતો. બાળકના પરિવારની ફરિયાદ પરથી અબ્દુલ સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને 2012માં સાઉદીની અદાલતે એને મોતની સજા ફરમાવી હતી. અબ્દુલને મોતના મોંમાંથી છોડાવવા માટે સાઉદીના કેટલાક મલયાલી કર્મચારીઓએ એના પરિવારને, બાળકના પરિવારને રોકડ રકમ ચૂકવવાની તૈયારી દાખવી હતી. કેટલાક આરબ દેશોમાં આ રીતે રકમ ચૂકવીને અપરાધીને છોડાવી શકાય છે. આ રકમ બ્લડ મની તરીકે ઓળખાય છે. અબ્દુલના કેસમાં જોકે રકમ ઠેરવાઈ હતી 34 કરોડ રૂપિયા. રકમ બહુ જ મોટી હતી એટલે દુનિયાભરમાં ફેલાયેલા મલયાલી સમાજના લોકોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તો છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યા પછી જમા થઈ રહેલી રકમ પણ વધવા માંડી હતી. છેવટે નક્કી કરવામાં આવેલી રકમ ચૂકવી અબ્દુલનો છુટકારો નિશ્ચિત કરવામાં આવ્યો અને હમણાં ઈદની આગલી સાંજે અબ્દુલ કોઝીકોડ એના ગામ પાછો ફર્યો હતો.

0: મિત્રો, માઉન્ટ એવરેસ્ટ વિશેની માહિતી અને ચર્ચા ખૂબ જ ગમી તેમ રેખાબેન જોશી મેસેજમાં જણાવી રહ્યા છે. અને તેઓ આગળ લખી રહ્યા છે કે શિયાળા દરમિયાન અમે અમારા બેડરૂમને હીટરથી ગરમ રાખીએ છીએ અને બહાર જતી વખતે અમે હંમેશા ગરમ અને શિયાળાના કપડાં પહેરીએ છીએ. આ ઉપરાંત તેઓ જણાવી રહ્યા છે કે તેઓ નિયમિતપણે ગરમ ઉકાળો પીવે છે અને કસરત પણ કરે છે. આભાર રેખાબેન આપના મેસેજ માટે. મિત્રો, ઓસ્ટ્રેલિયા આવતા મોટાભાગના મા બાપને અહીં સમય કેવી રીતે પસાર કરવો તેની મૂંઝવણ રહેતી હોય છે. કેટલાક વડીલો અન્ય વડીલો સાથે ગ્રુપ બનાવીને ગાર્ડન કે કોઈ જાહેર સ્થળે ભેગા થતા હોય છે અને ક્યારેક પિકનિકની મજા પણ માણતા હોય છે. એડિલેડમાં પોતાના પુત્રના ઘરે આવેલા શારદાબેન હીરપરા અહીં ઓસ્ટ્રેલિયામાં પ્રવૃત્તિમય રહી શકે તે માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોતાનું એક પેજ પણ શરૂ કર્યું છે, જેમાં તેઓ રોજબરોજની તેમની દિનચર્યા વિશે અવનવી માહિતી આપે છે. તો તે વિશે આવો તેમની સાથે વધુ માહિતી મેળવીએ મીરાનીબેનના આ અહેવાલમાં.
1: આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
2: મિત્રો, કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. જે માણસ પરિવર્તનને સ્વીકારે અને પોતાનામાં પરિવર્તન કરે તો તે વધારે સુખી થતો હોય છે. આપણે સૌ કોઈ ભારતથી અભ્યાસ કે પછી નોકરી અર્થે ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં સ્થળાંતર થયા હોઈએ છીએ અને સાથે આપણા માતા પિતાને પણ આપણે થોડા સમય પછી આપણી સાથે રહેવા માટે બોલાવી લેતા હોઈએ છીએ. એ આપણા સંસ્કાર છે. પરંતુ ક્યારેક એવો વિચાર આવે કે જન્મથી જ પોતાના વતન રહીને પછી વિદેશની ધરતી પર આવવું કે જ્યાં ભાષા અલગ હોય, વેશ અલગ હોય, ખાણીપીણી અલગ હોય, ત્યાં કેવી રીતે સહેલાઈથી સમાઈ જવું. વડીલો માટે આ પરિવર્તન ઘણું અઘરું લાગી શકે. ત્યારે આજે આપણે મળવાના છીએ શારદાબેનને, શારદાબેન હીરપરા, કે જેઓ પોતાના દીકરા નિજેશભાઈની સાથે ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં રહે છે. તેઓ થોડા વર્ષો પહેલાં પોતાના પતિની સાથે ઓસ્ટ્રેલિયા આવ્યા હતા અને હાલ ઓસ્ટ્રેલિયાના જીવનને ખૂબ જ દિલથી જીવી રહ્યા છે. તમે જો ફેસબુક કે સોશિયલ મીડિયા વાપરતા હો તો તમે શારદાની સફર કરીને તેમની ચેનલ પણ જોઈ શકતા હશો. તેઓ સોશિયલ મીડિયામાં પણ ઘણા એક્ટિવ છે. અને ખૂબ સરસ વાત તો એ છે કે આજે શારદાબેનનો જન્મદિવસ છે. શારદાબેન, આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સાથે જ SBS ગુજરાતીમાં પણ હું તમારું સ્વાગત કરું છું.
3: હેલો, જય શ્રી કૃષ્ણ બધાને.
2: શારદાબેન, જ્યારે કોઈ વિદેશની ધરતી પર આવે ત્યારે શરૂઆતના મહિનાઓ ખૂબ જ અઘરા લાગતા હોય છે, કારણ કે વાટકી વ્યવહાર જતો રહેતો હોય, પોતાની ભાષા સોના જેટલી કિંમતી થઈ ગઈ હોય કારણ કે તે વપરાશમાં ન હોય. તેવી પરિસ્થિતિમાં તમે જ્યારે આવ્યા ત્યારે તમારા માટે તે સમય કેવો હતો?
3: શરૂઆતમાં તો થોડું કોયલું લાગે, પણ નીજુ અને પૂજા અને બધા પરિવાર સાથે હતો એટલે આમ રહેવાની ખૂબ મજા આવતી હતી. અમે પેલા આવ્યા ને ત્યારે અમારા દાદી પણ સાથે લઈને આવ્યા હતા અને દાદી ત્યારે વ્હીલચેરમાં જ હતા, પણ તોય દાદીને મજા આવતી હતી અને નીજુ જોડે રહેવાની ને બહુ એની ઈચ્છા હતી કે આપણે એક વખત ઓસ્ટ્રેલિયા જાય બધાય અને નવો દેશ જોઈ આવીએ, નીચું કેવી રીતે રહે છે બધું જાણી લઈ. તો એને પણ મજા આવતી હતી અને અમે બધાય સાથે હતા. ત્યારે અમે 8 મહિના રોકાણ હતા દાદીને લઈને ઓસ્ટ્રેલિયામાં.
2: અને શરૂઆતનો સમય તમારા માટે કેવો હતો કે એક જ સંતાન તરીકે નિજેશભાઈ તમને ઓસ્ટ્રેલિયા બોલાવે? ખૂબ જ સારી વાત કહેવાય, પરંતુ વાલી તરીકે તમારે કેટલી જગ્યાએ એડજસ્ટ થવું પડ્યું હતું?
3: વાલી તરીકે તો થોડીક જવાબદારી આપણે ઇન્ડિયા મૂકતા હોય એટલે આપણે થોડુંક અજુકતું લાગે, પછી ઓસ્ટ્રેલિયા આવીએ ત્યારે પણ થોડુંક ઓલું લાગે, પાછા આવડતી ના હોય, બહાર જવામાં થોડીક ઓલું થતું હોય, પણ બધા સાથે હોય એટલે વાંધો ના આવે. મોલમાં જાય ત્યારે બધા સાથે જ હોય, પાછા ના આવડે પણ જોઈ લઈ કે આ વસ્તુ ગમે તો લે, બીજું ને કહેવાનું લઈએ એટલે આમ થોડુંક અજુકતું લાગે, પણ સાથે પરિવાર હોય એટલે મજા આવતી હતી.
2: અને ઓસ્ટ્રેલિયામાં તમારી સોશિયલ લાઈફની વાત કરું તો તમારે અહીંયા મિત્રો કે તમારા બહેનપણીઓ અહીંયા બન્યા છે?
3: હા, અમારે ગુજરાતી છે 1-2-3 અમદાવાદના, અને અમે સાથે ક્યારેક સત્સંગ હોય ત્યારે અમને ફોન કરે એકબીજા અને પછી સત્સંગમાં બધા સાથે જાય, મજા આવે.
2: અને ખાસ એ પૂછવાનું કે શારદાબેન, હું ફેસબુક પર તમારી રીલ ખૂબ જ જોતી હોઉં છું. તમે ખૂબ જ કાર્યશીલ છો ફેસબુક પર, તમે ઘરે શાકભાજી ઉગાડતા હોવ છો, પોતરાને રમાડતા હોવ છો વગેરે વગેરેની રીલો હું જોતી હોઉં છું. અને હવે તમારે ઓસ્ટ્રેલિયામાં પણ મિત્ર બની ગયા હશે, રાઈટ?
3: ઓસ્ટ્રેલિયામાં આપણા ગુજરાતી ઘણા રહ્યા ને એટલે ગુજરાતી મિત્ર જ છે, પણ ફોરેન વાળા કોઈ મિત્ર આજુબાજુમાં છે એવું નથી, પણ એ લોકો હલવાઈ કરે અને બોલાવે આપને ત્યારે હલવાઈ કરી દે. મને બહુ ઇંગ્લિશ ભાષા આવડે નહીં એટલે હું એને ખાલી હલવાઈ કરું, એ એમને હલવાઈ કરે એટલે સારું લાગે, મજા આવે. ગુજરાતી ગણાય છે તો સત્સંગમાં બધા ભેગા થાય.
2: જે ખૂબ સરસ કહેવાય કે તમે તમારા તમારું પણ એક પોતાનું વર્તુળ બનાવ્યું છે અહીં ઓસ્ટ્રેલિયામાં, કે જેથી તમને પણ આનંદ મળે અને તમને પણ ગુજરાતી ભાષામાં બધાની સાથે વાત કરવાનો મોકો મળે. શરદાબેન, તમે ઓસ્ટ્રેલિયામાં કેટલું ફર્યા છો? તમને કયા કયા સ્થળો વધારે ગમે છે?
3: ઓસ્ટ્રેલિયામાં અમે બા જોડે આવ્યા ને ત્યારે તો 5 રાજ્યમાં ગયા હતા. સિડની ને મેલબોર્ન, બ્રિસ્બેન, ગોલ્ડ કોસ્ટ ગયા હતા. પછી આજ વખતે તો એના પપ્પાને પછી વ્હીલચેર જ છે અને એને થોડીક તકલીફ છે ને એટલે એડિલેડમાં બધું ફર્યા પણ બહાર નહોતા ગયા.
2: આપે કહ્યું કે તમારા હસબન્ડને તકલીફ છે, એ તકલીફની સાથે ઓસ્ટ્રેલિયામાં રહેવું સરળ છે કે સારું છે? તમે ઓસ્ટ્રેલિયામાં છો કે તમે ભારતમાં હોવ તો વધારે સારું, તમારો શું અનુભવ છે?
3: એને છે ને હન્ટિંગ્ટન કોરિયા છે, પણ અહીંયા ઇન્ડિયામાં એ સારું જ હતું. અહીંયા કસરત ને બધું ઘરે કરાવી લેતા, પણ ઓસ્ટ્રેલિયા આવ્યા તો ન્યા નીચું સાથે હતો એટલે પરિવાર સાથે હતો એટલે મને કોઈ તકલીફ એને કોઈ તકલીફ નથી, એની મજા આવતી હતી નીચું સાથે હોય ને. અને આખો દિવસ અમે એને કસરત કરાવીએ, નીચું બધી હેલ્પ કરે.
2: અને ખાસ કરીને હું અહીંયાના વેધરની વાત કરું તો ભારત કરતાં અહીં ઠંડી થોડી વધારે હોય, તો તમે કેવી રીતે એડજસ્ટ થતા હોવ છો તે સમયમાં?
3: ઠંડી તો થોડીક વધારે લાગે પણ અમને છે ને આમ મજા આવતી હતી એટલે ઠંડીમાં અમે 2-3 વધારે કપડાં પહેરી લઈએ, ગરમ કપડાં પહેરી લઈએ, સાથે ટોપી બાંધી લઈએ, બાકી આમ મજા આવે.
2: અને શારદાબેન, તમારા સોશિયલ મીડિયાની જો વાત કરું તો સોશિયલ મીડિયાની રીલ બનાવવાનું ક્યારથી શરૂ કર્યું ને વિચાર ક્યાંથી આવ્યો તમને?
3: અમે પૂજા છે ને ડિલિવરી વખતે, એ ડિલિવરી પછીની રજા પડે ને ત્યારે ઇન્ડિયા આવી હતી 2.5 મહિના માટે અને રજા હોય ને તો પછી અમે 3 દીકરો જ હતા તો આખો દિવસ નવરા નવરા જ હતા. પણ મને એવું એક દિવસ હું પાપડ વણતી હતી, મને કઈ યાદ નહોતું, તો નીચું આવીને પાછળથી રીલ બનાવી લીધી અને વિડીયો મૂકી દીધો તો બહુ આવ્યો, પછી રોજ બનાવવા માંડ્યા વિડી, એવી રીતના શરૂઆત કરી.
2: શારદાબેન, તમારી રીલ જોતી હોઉં ત્યારે મને એવું લાગે કે તમે ખૂબ જ સાદગી ભર્યું જીવન જીવતા હોવ છો. ઘણીવાર તમારી રીલ્સમાં જોવા મળતું હોય છે, તો તમારા મતે જીવનમાં ખુશ રહેવા માટે શું જરૂરી છે?
3: જીવનમાં સાદગી બહુ જરૂરી છે. ખાલી દેખાડો કરીને આપણે જીવન જીવીએ એના કરતાં સાદગીમાં રહેવું વધારે સારું છે. પરિવાર સાથે હોય અને સાદગી ભર્યું જીવન હોય, બધા હળી મળીને રહેતા હોય, આનંદમાં રહેતા હોય, એ જ વધારે છે. પૈસા કરતાં તમે આનંદમાં કેમ રહ્યો ને એ જ વધારે જરૂરી છે. બરાબર.
2: છેલ્લો પ્રશ્ન તમને પૂછવા માંગીશ કે જે વડીલો, જે બાળકો અહીં જોબ માટે કે પછી અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા આવ્યા હોય અને પોતાના વડીલોને અહીં બોલાવવા માંગતા હોય પણ વડીલોને એક સંકોચ થતો હોય કે વિદેશની ધરતી પર ભાષા અલગ હોય, ખાણીપીણી અલગ હોય, ત્યાં કેવી રીતે એડજસ્ટ થઈશું, તો એ લોકો માટે તમે શું સંદેશો આપવા માંગશો?
3: એ લોકો માટે તો એટલું જ કહેવાય કે જો આપણો દીકરો આપણી જોડે રહેવા માંગતો હોય અને આપણે બરાબર રાખતા હોય તો દેશ વિદેશનું કોઈ અલગપણું રહેતું નથી. આપણે બધા સાથે જ હોય, સાથે રહેતા હોય, ભાષા ભલે આપણે ના આવડતી હોય પણ આપણે પરિવારમાં સુખી જ રહેતા હોય, આપણે આનંદ મળતો હોય તો ગમે ત્યાં રહીએ, આપણે ઇન્ડિયા રહી કે ઓસ્ટ્રેલિયા રહી, બે સરખું જ ગણાય.
2: ખૂબ સરસ શારદાબેન, આપ અમારી સાથે જોડાયા અને આટલી સરસ વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
3: થેન્ક યુ.
2: તો મિત્રો, હવે મારી સાથે જોડાઈ ગયા છે શારદાબેનના પુત્ર નિતેશભાઈ. નિજેશભાઈ, આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં.
4: થેન્ક યુ.
2: નિજેશભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે તમે કઈ સાલમાં ઓસ્ટ્રેલિયા આવ્યા હતા અને તમારા માતા-પિતાને ઓસ્ટ્રેલિયા બોલાવવાનું ક્યારે નક્કી કર્યું હતું?
4: હું 2013 માં આવ્યો હતો એડિલેડમાં અને ત્યાં પછી ત્યાં આવીને મેં સ્ટડી કર્યું અને માતા-પિતાને બોલાવવાની ઈચ્છા તો પહેલેથી જ હોય, એટલે એમાં તો કેવું છે કે જ્યારે સેટ થયા ત્યારે મનમાં હતું જ કે એક વાર તો પેરેન્ટ્સને અહીંયા લઈ આવવા જ છે. ફર્સ્ટ ટાઈમ આઈ થિંક 2018 માં મારી સિસ્ટર, મારા મમ્મી અને મારી વાઈફ ત્રણે અહીંયા હતા અને અમે લોકો ઘણું બધું ફર્યા હતા. મમ્મી જે કીધું ને ગોલ્ડ કોસ્ટ ને બ્રિસ્બેન ને, તમે ત્યારે ઘણું બધું અલગ અલગ રાજ્યમાં ફર્યા હતા. એ પછી સેકન્ડ ટાઈમ મારા દાદી જોડે આવ્યા હતા 2021 માં, ત્યારે પણ અમે લોકો ઘણું બધું ફર્યા અને પછી લાસ્ટ ટાઈમ હું આવ્યા ત્યારે.
2: તમારા મમ્મીની રીલ્સ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ સરસ હોય છે, હું પણ જોતી હોઉં છું, તો તમે, મને એવું લાગે છે કે તમે તમારા મમ્મીને રીલ બનાવવા ખૂબ જ મદદ કરતા હોવ છો, તો રીલ બનાવવાનો વિચાર અચાનક તમને ક્યાંથી આવ્યો અને આટલા બધા સોશિયલ મીડિયામાં એક્ટિવ કેવી રીતે રહ્યા તમે?
4: મારા પાસે ઘણા બધા રીઝન છે પણ એ બધા રીઝન મારા છે, મમ્મી કરતાં પણ વધારે. એમાં એવું છે કે એ મમ્મી જે વાત કરીએ, મારી વાઈફ ઇન્ડિયા ગઈ હતી એ સમયે ને અમે લોકો ત્રણે એકલા હતા. તો મને એક દિવસ વિચાર આવ્યો કે મમ્મીને એક્ટિવ રાખવા માટે બીજું શું કરવું એમ. તો મેં પછી એનો વિડીયો ઉતાર્યો. બાકી મને ખબર હતી કે જે કામ કરે છે એ બધા યુનિક કામ છે, કે જે પણ ઘરમાં સાદગીભર્યું જીવન જીવે છે, પછી ઘરના બધા કામો, બધી વસ્તુઓ બનાવવાની નવી નવી, બીકોઝ આપણે એટલે જ માં રહીએ ને, આ બધું પાપડ ને ખીચું ને બધું ખાવા મળે બધું બધાને ના મળતું એમ. મને લાગ્યું કે આ બધી વસ્તુ હું બનાવીને શેર કરું, અને મેં ફર્સ્ટ જ વિડીયો મૂક્યો અને બહુ ચાલ્યો. એટલે પછી મમ્મીને કહું ચાલો આપણે આગળ બનાવીએ, તેમ કે આગળ બધા વિડીયો બનાવ્યા. સેકન્ડલી પપ્પા જોડે મમ્મી આખો દિવસ એને એની સેવામાં એને હેલ્પ કરવામાં બિઝી હોય, અને એની પાસે બીજો કોઈ ઉદ્દેશ ના હોય, તો એક આ રીલના માધ્યમથી એના જીવનમાં પણ એક નવો ઉદ્દેશ મળ્યો અમને. એટલે એમના વિચારો થોડા ડાયવર્ટ થયા, એટલે એ બી એક નવો મારી માટે ગોલ હતો, અને એ સક્સેસફુલી થઈ પણ ગયો. અને મને કેવું છે કે આ રીલ બનાવવામાં એટલો બધો ટાઈમ નહીં લાગતો, બીકોઝ હું સોફ્ટવેર ડેવલપર છું અને એડિટિંગ ને મારું મતલબ મને પહેલેથી આવડે છે, એટલે મારા માટે તો બહુ ઇઝી કામ હતું આ. કારણ કે હું માર્કેટિંગ એજન્સીઓ માટે બધું કામ કરતો પહેલા, એટલે મારા માટે તો આ એકદમ 2-3 મિનિટનું કામ છે, વિડીયો તો ઉતારીને એડિટ કરવું ને બધું, એટલે એવી મારા માટે ઇઝી પડ્યું, એટલે આ બધા રીઝનથી સ્ટાર્ટ કર્યું.
2: જ્યારે માતા પિતા ભારતથી ઓસ્ટ્રેલિયા આવતા હોય છે ત્યારે તેમના માટે બધું જ નવું હોય છે, અને શરૂઆતમાં ઘણી બધી તકલીફો પડતી હોય, તેમને સોશિયલ નેટવર્ક તેમનું જતું રહેતું હોય છે. આપણે ભારતમાં જોઈએ કે ઘણું બધું સોશિયલ નેટવર્કિંગ હોય, તેઓ વ્યવહારે ખૂબ જ આગળ હોય, પરંતુ તેનાથી વિરુદ્ધ ઓસ્ટ્રેલિયામાં આપણને જોવા મળે કે આઇસોલેટ થઈ જતા હોય, ઘરની અંદર રહેવું પડતું હોય, અને બે જણા હોય તો એ બંને જણા નોકરી પર જતા હોય, ત્યારે માતા પિતા એક્ટિવ રહે, માતા પિતા બધાની સાથે એન્ગેજ રહે, તેમની તેમના માનસિક સ્વાસ્થ્ય અંગે તમે શું પ્રયત્ન કર્યા હતા?
4: આઈ થિંક બહુ વધારે પ્રયત્ન કર્યા પડે. આપણે જેમ બાળકને આપણે સાચવતા હોય પ્રેમથી અને સારી રીતે બધી એને જરૂરિયાતો પૂરી કરતા હોય, એ જ રીતે માતા પિતાને એટલી જ લગનથી સાચવવા બહુ જરૂરી છે, બીકોઝ એમણે ઘણું બધું છોડ્યું હોય આપણા માટે, એમને આ કન્ટ્રીમાં એડજસ્ટ કરવા, એને શું ગમે છે શું નથી ગમતું એ બધી વસ્તુનું ધ્યાન રાખવું એ જરૂરી હોય છે. અને એકદમ મને મતલબ કેવું છે, એ તો એડજસ્ટ થવા માંગે જ છે, પણ આપણી જવાબદારી એ છે કે એ સારી રીતે એડજસ્ટ થઈ શકે, એને આપણે બહાર લઈ જઈએ, નવી વસ્તુમાં ઇન્ટ્રોડ્યુસ કરાવીએ, એમને શીખવાડીએ કે ભાઈ સામાન્ય વસ્તુ, ફોર એક્ઝામ્પલ પેમેન્ટ કેવી રીતે કરવું કાર્ડમાંથી, બસમાં કેવી રીતે જવું, જેથી કરીને ફ્યુચરમાં પોતે જઈ શકે, અને આ બધી વસ્તુ કરતા કરતા એમને ક્યારે એને આવડી જાય એમને બી ખબર ના પડે. એટલે બર્ડનથી નહીં પણ સરળતાથી આપણે જો એમની જોડે જોડે રહીએ, એમને જે ગમતું હોય એ જ વસ્તુ કરાવીએ ફરી એમની જોડે, તો એને ખરેખર બહુ મજા આવે.
2: જી, ખૂબ સરસ કહેવાય. નિજેશભાઈ, તમે આટલી સરસ રીતે તમારા માતા પિતાની સેવા કરી રહ્યા છો, ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છો, અને આપ ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરો તેવી શુભકામનાઓ સાથે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
4: થેન્ક યુ સો મચ.
1: અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આજે SBS ગુજરાતી. મહત્વના રાષ્ટ્રીય અને વૈશ્વિક સમાચાર સાંભળો SBS ન્યૂઝ ઇન ડેપ્થ તમારી પસંદગીની પોડકાસ્ટ એપ પર અથવા sbs.com.au/news/audio પર. SBS ટીવી અને રેડિયો ચેનલ પર આવી રહેલા કાર્યક્રમ વિશે માહિતી મેળવો sbs.com.au/guide પર. એવોર્ડ વિજેતા નાટકો, આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ અને ડોક્યુમેન્ટરીની મજા માણો SBS ની અવનવી દુનિયા. ચેનલ 30 પર SBS તથા ચેનલ 31 પર SBS વાઇસલેન્ડ ઉપલબ્ધ છે. SBS વર્લ્ડ મૂવીઝ પર વિશ્વને ખૂણે ખૂણેથી આવતી રસપ્રદ ફિલ્મો નિઃશુલ્ક માણો ચેનલ 32 પર અથવા SBS ઓન ડિમાન્ડ પર 7 દિવસ 24 કલાક.
5: SBS South Asian plays hit

0: SBS South Asian. New news from here and hits from home.
1: મિત્રો, વિરામ પછી ફરીથી ગુજરાતી કાર્યક્રમમાં તમારું હું સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં ટ્રેનિંગ વિઝા સબક્લાસ 407 આપવાના નામે કેટલાક ઉમેદવારોનું શોષણ થઈ રહ્યું છે તે અંગે ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે કાર્યવાહી કરી છે, તો તે અંગેની વધુ વિગતો મેળવીએ આ અહેવાલમાં.
2: વાત છે ઓસ્ટ્રેલિયામાં ટ્રેનિંગ વિઝાના નામે ચાલી રહેલા શોષણ અંગેની, અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા એક નવા મોટા અભિયાન અંગેની વિગતો જાણીએ આ અહેવાલમાં. ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે ટ્રેનિંગ વિઝા સબક્લાસ 407 પ્રોગ્રામમાં છેતરપિંડીને રોકવા માટે રાષ્ટ્રીય સ્તરે એક નવું ઓપરેશન શરૂ કર્યું છે. આ 4 મહિનાનું ઓપરેશન સ્પોન્સર મોનિટરિંગ યુનિટ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ એવા માલિકો અને સ્પોન્સરને પકડવાનો છે જેઓ બનાવટી ટ્રેનિંગ પ્રોગ્રામના બહાને વિઝા સિસ્ટમનો દુરુપયોગ કરી રહ્યા છે અને પ્રવાસી કામદારોનું શોષણ કરી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઓપરેશનના પહેલા જ મહિનામાં ABF અધિકારીઓએ ઓસ્ટ્રેલિયાના 6 રાજ્યો અને પ્રદેશોમાં 100થી વધુ જગ્યા પર અચાનક મુલાકાત લીધી. આ તપાસ ખાસ કરીને પ્રાદેશિક વિસ્તારોના વ્યવસાયોમાં કરવામાં આવી, જેમાં ડાર્વિન, ટાઉન્સવિલ, ગેન્ડા, ગોલ્ડ કોસ્ટ, હાર્વે બે, સેન્ટ્રલ કોસ્ટ, ગોલબન, થર્ગુના, આલ્બરી, વાગાવાગા, ગ્રિફિથ, બલારાટ, યાલિંગપ, મંજીમપ, કેનબેરા અને માર્ગારેટ રિવર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી. અધિકારીઓને જાણવા મળ્યું કે ઘણા માલિકો પાસે કોઈ સાચો ટ્રેનિંગ પ્લાન જ નહોતી. વધુમાં, કામદારોને એવી જગ્યાએ કામ પર લગાવી દેવામાં આવે છે જેનો તેમની મંજૂર થયેલી ટ્રેનિંગ સાથે કોઈ સંબંધ જ નથી હોતો. હવે આગામી સમયમાં સમગ્ર ઓસ્ટ્રેલિયામાં 200 જેટલી જગ્યાની મુલાકાત લેવામાં આવશે. અધિકારીઓ ગુપ્ત માહિતીના આધારે માલિકો અને પ્રવાસી કામદારો બંનેના ઇન્ટરવ્યૂ લેશે જેથી સાચી પરિસ્થિતિ જાણી શકાય. આ ઓપરેશન ફેરવર્ક ઓમ્બડ્સમેન સહિતની અન્ય એજન્સીઓ સાથે મળીને કરવામાં આવી રહ્યું છે. સરકાર સ્પષ્ટ કરે છે કે સબક્લાસ 407 વિઝા ફક્ત કામના સ્થળે અપાતી ટ્રેનિંગ અને પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે જ છે, નહીં કે કાયમી નોકરી માટે. આ અંગે એટલી કડકાઈ દાખવવામાં આવી રહી છે કે 30 એપ્રિલ 2026 સુધીના નાણાકીય વર્ષ 2025-26 આંકડા મુજબ કડક ચકાસણીને કારણે 55% જેટલી ટ્રેનિંગ વિઝાની અરજીઓ કાં તો નામંજૂર કરવામાં આવી છે, ક્યાં તો પાછી ખેંચી લેવામાં આવી છે. ABF કમાન્ડર જ્હોન ટેલરે આ અંગે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે પ્રવાસીઓના શોષણ માટે અમારી 0 tolerance નીતિ છે. ટ્રેનિંગ વિઝા નવી સ્કિલ શીખવા માટે છે, નહીં કે માલિકો દ્વારા કામદારોનો દુરુપયોગ કરવા માટે કે તેમને ઓછો પગાર આપવા માટે. જે માલિકો નિયમ તોડશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ફેરવર્ક ઓમ્બડ્સમેન એના બુથે જણાવ્યું છે કે પ્રવાસી કામદારોની સુરક્ષા એ અમારી પ્રાથમિકતા છે. માલિકોએ કામદારોને કાયદા મુજબ પૂરો પગાર અને હક આપવા જ પડશે. જો કોઈ કામદાર માલિક વિરુદ્ધ ફરિયાદ કરશે તો કાયદામાં તેમના વિઝા સુરક્ષિત રાખવાની જોગવાઈ છે, તેથી કામદારોએ ડરવાની જરૂર નથી. ઓસ્ટ્રેલિયાના માઇગ્રેશન એક્ટ મુજબ વિઝા ધારકોનું શોષણ કરવું એ એક ગંભીર ગુનો છે. આ માટે માલિકને મોટો દંડ થઈ શકે છે અને જેલની સજાની પણ જોગવાઈ છે. જો તમને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે ઇમિગ્રેશનના ગુના અંગે માહિતી હોય તો તમે બોર્ડર વોચ પર ઓનલાઈન રિપોર્ટ કરી શકો છો, જેમાં તમે તમારું નામ પણ ગુપ્ત રાખી શકો છો. વધુ માહિતી કે મદદ માટે કામદારો અથવા માલિકો www.fairwork.gov.au મુલાકાત લઈ શકે છે અથવા મફત સલાહ માટે ફેરવર્ક ઇન્ફો લાઇન પર 131394 પર કોલ કરી શકે છે. જો તમને ભાષા સમજવામાં તકલીફ હોય તો ઇન્ટરપ્રિટર એટલે કે દુભાષિયાની મફત સેવા માટે 131450 પર કોલ કરો. તો શ્રોતા મિત્રો, જો તમે ટ્રેનિંગ વિઝા પર છો અથવા આવા કોઈ વ્યક્તિને ઓળખો છો તો તમારા અધિકારો વિશે જાગૃત રહો. SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો સુષેણ દેસાઈ પાસેથી.
1: મિત્રો, કાર્યક્રમમાં હવે સમય થયો છે એક મધુર ગીત માણવાનો. તો ચાલો માણીએ મધુબંતી બાગચી અને સિદ્ધાર્થ અમિત ભાવસારના સ્વરમાં આ ગીત, જેના શબ્દો છે ઝીલી લે.

0: SBS South Asian. Your news from here and hits from home.
1: SBS લર્ન પર શિક્ષકો માટે અભ્યાસક્રમને અનુરૂપ ઓનલાઈન સ્ત્રોત ઉપલબ્ધ છે. sbs.com.au/learn ની મુલાકાત લો. આંતરરાષ્ટ્રીય ડોક્યુમેન્ટરીથી ક્લાસિક ફિલ્મો સુધી, નાટકોથી લઈને કોમેડી શો સુધી, જુઓ SBS વાઇસલેન્ડ ચેનલ 31 પર.
2: Want to enjoy the sights of South Asia whilst you listen to the sounds of SBS South Asian? We've got you. Watch SBS South Asian on SBS On Demand. It's your favorite radio channel in your language with great music from all over South Asia. But now, it's accompanied by stunning drone shots. Think mountain peaks, city streets, beaches and bazaars. It's radio with a view. SBS South Asian, stream it on SBS On Demand.
3: મિત્રો, વિરામ પછી ગુજરાતી કાર્યક્રમમાં હું વત્સલ પટેલ આપનું ફરીથી એક વખત સ્વાગત કરું છું. ચાલો હવે મેળવી લઈએ ભારતના અન્ય સમાચાર હિરેનભાઈ મહેતા પાસેથી.
4: બ્રેક પછી સમાચાર બુલેટિન આગળ વધારીએ. લતા મંગેશકર અને આશા ભોસલે વચ્ચે પણ જ્યારે સ્પર્ધા જામી હતી, એ દિવસોમાં પોતાના કંઠના જોરે આગવું સ્થાન જમાવનારા પ્રસિદ્ધ ગાયિકા સુમન કલ્યાણપુરનું રવિવારે મુંબઈમાં નિધન થયું હતું. એમની ઉંમર હતી 89 વર્ષ. ફિલ્મ સંગીતના સુવર્ણયુગ ગણાતા 1950-1970ના ગાળામાં મંગેશકર બહેનો વચ્ચે જ સ્ત્રી કલાકારોના ગીત મોટેભાગે વહેંચાઈ જતા હતા. એ દિવસોમાં સુમને એક કોલેજ કાર્યક્રમમાં ગીત ગાઈને કેટલાક નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું હતું. એમાંથી એમને એક મરાઠી ફિલ્મમાં ગાવાની તક મળી. હિન્દી ફિલ્મોમાં એમનું પદાર્પણ પ્રમાણમાં બહુ મોડું થયું, એટલે એ સમયમાં એમણે બંગાળી, કન્નડ, આસામી અને ભોજપુરી ગીતો તરફ નજર દોડાવી. એમ તો સુમન કલ્યાણપુરે કેટલાક ગુજરાતી ગીત પણ ગાયા છે, જેમાં સૌથી જાણીતી બન્યું પ્રફુલ્લ દવે સાથે ગાયેલું મણિયારો, સંગીતકાર અવિનાશ વ્યાસ, ફિલ્મ લાખો ફૂલાણી. હિન્દી ફિલ્મોમાં એમના ભાગે સોલો ગીત ઓછા આવ્યા અને સુમનજીનો અવાજ લતા મંગેશકરને ઘણો મળતો આવતો હોવાથી એમાંના અમુક ગીત પણ લતા દીદીએ જ ગાયા હોવાનું લોકો માનતા હતા. એવું એક સુપરહિટ ગીત એટલે ફિલ્મ નૂર મહલનું મેરે મહેબૂબ ન જા આજ કી રાત ન જા. ફિલ્મ બાત એક રાત કીનું વૈદા રહેમાન પર પિક્ચરાઇઝ થયેલું ના તુમ હમે જાનો ગીત પણ સુમનજીએ જ ગાયું હતું. 1960ના દાયકામાં લતા મંગેશકર અને મોહમ્મદ રફી વચ્ચે કોઈ વાતે અંટસ પડી અને બંને સાથે ગાવાનું બંધ કર્યું. એ અરસામાં સુમનજીના ભાગે અનેક ડ્યુએટ સોંગ આવ્યા અને એમાંથી ઘણા હિટ પણ થયા. એમ તો એસડી બર્મન અને કલ્યાણજી આણંદજીએ હેમંતકુમારથી માંડી મુકેશ અને મન ઉદાસ સાથે સુમન કલ્યાણપુરનો કંઠ લીધો અને ઘણા યાદગાર ગીતો આપ્યા. સાંજોર સવેરા, દિલ એક મંદિર, બ્રહ્મચારી, દિલને ફિર યાદ કિયા, વિશ્વાસ, સાથી, શગુન, પ્યાસે પંછી વગેરે ફિલ્મના આ ગીતો આજે પણ અનેક લોકોના હૈયે રમતા હશે. 1980ના દાયકામાં મનમોહન દેસાઈની ફિલ્મ નસીબમાં એમણે કમલેશ અવસ્થી અને અનવર સાથે એક ગીતમાં અવાજ આપ્યો હતો. એ પછી સુમનજીએ એકાંત અપનાવી લીધું અને ફિલ્મી દુનિયાથી દૂર રહેવા લાગ્યા. 3 વર્ષ પહેલા ભારત સરકારે એમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. વેલ દોસ્તો, તો આ હતું આજનું સમાચાર બુલેટિન. ફરી મળીશું. નમસ્તે.
3: મિત્રો, આજનો કાર્યક્રમ સમાપ્ત કરતા અગાઉ હું વત્સલ પટેલ તમામ શ્રોતા મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. આશા છે આજના કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલા અહેવાલ તમને ગમ્યા હશે. અને મિત્રો, તમારી પાસે કોઈ સ્ટોરી હોય કે કોઈ બાબત અમારી સાથે વહેંચવી હોય તો તમે મને ઈમેલ કરી શકો છો. ઈમેલ કરવાનું મારું એડ્રેસ છે vatsal.patel@sbs.com.au. મિત્રો, હાલમાં જેમ હિરેનભાઈના સમાચાર દ્વારા આપણે જાણ્યું કે જાણીતા ગાયિકા સુમન કલ્યાણપુરનું નિધન થયું છે, તો ચાલો